0: બેઠો હું
1: ગીતા તો પડો, સમાજ રે વાસ્તે કોઈ કરો આપ.
0: સમાજ રે વાલો કોઈ આ હેલ્પ લેવા આવે તો કરતો, નહીં તો બેઠે જગ રે.
2: અચ્છા યું,
1: ચલો ઠીક હે. હમે આપણે તીસરા મહેમાન હે મોતીલાલજી લખારા. મોતીલાલજી ને પૂછો. હા મોતીલાલજી, આપટે આબુરોડ મેં કતરા સાલ થી રહેવરી આમ?
3: અરે હોત પર મેં જન્મ ભૂ
2: જી.
3: મારો 42 સાલ ની ઉંમર હુઈ હે. પહેલા હોત પર રહેતા હમે, આબુરોડ મેં મારે ઘર હે.
1: પહેલા હાથપુર મેં રહેતા, હમે આબુરોડ મેં રહો આપ.
2: ઠીક હે, તો હું કહું કે આપ જો અટે આબુરોડ મેં રહો રહ્યા તો હમે આપ કા કરો રહ્યા?
3: આપણે દુકાન હે કટલેરી રી.
1: કટલેરી રી દુકાન હે? ઠીક હે, અચ્છી બાત હે. આપણે એક બીજા મહેમાન વરે હે યોગેશ કુમારજી. યોગેશ કુમારજી, આપ બતાવો કે આપ આબુરોડ મેં કતરા સાલ થી રહેવરિયા?
4: જન્મતી રહો
1: આપ માટે, જન્મતી રેવરિયા. આપણો જન્મ માટે જુઓ તો આપણે પિતાજી નું કયા નામ તો?
4: રામચંદ્રજી.
1: રામચંદ્રજી, રામચંદ્રજી એટલે કા કરતા? પેલા
4: પોસ્ટ ઓફિસ મેં હતા.
1: પોસ્ટ ઓફિસ મેં નોકરી કરતા. ઓર આપ હમે કા કરો?
4: હું મેચિંગ સેન્ટર હે મારે.
1: મેચિંગ સેન્ટર મતલબ કોઈ દુકાન હે આપરી?
4: હા દુકાન હે. માં દુકાન બજાર રે માય હે, સદર બજાર રે માય. મેચિંગ સેન્ટર હે, લેસ વેસ હેંગ રાખું હું.
1: ઠીક હે, ચલો અચ્છી બાત હે. આપણી કટલેરી દુકાન હે ઓર સદર બજાર મે. ઠીક હે, અચ્છી બાત હે. હમે આપણે એક ઓર મહેમાન હે ઓમ પ્રકાશજી. ઓમ પ્રકાશજી, આપને પૂછો, આપ આબુરોડ મે કતરા સાલ થી અટે રહેવા રહ્યા?
5: 60 સાલ સે આબુરોડ મે.
1: ઓ થે 60 સાલ થી રહ્યા? થોડી ઉંમર કતરી હે?
5: 35 સાલ.
1: તો પછી આપ 60 સાલ થી કટા થી રહેવા રહ્યા?
5: મારા પિતાજી અટે 60 સાલ થી અટે રહેવે.
1: આપરે પિતાજી કા કરતા?
5: મારા પિતાજી પોસ્ટ ઓફિસ માં નોકરી છે.
1: ચલો આપરે પિતાજી પોસ્ટ ઓફિસ માં નોકરી કરતા. ઠીક હે, ચલો અચ્છી બાત હે. આપ હમે કા કરો રહ્યા?
5: અમારી ફેન્સી ચૂડી ની દુકાન છે.
1: ચૂડી ની દુકાન હે? ઠીક હે, ચલો અચ્છી બાત હે. ચલો પાંચી આપણે સમાજ ના બંધુઓ પરિચય હુઓ હે. તો અમે આપણે પેલા મહેમાન હે જીવરાજજી, અણા પૂછો કે આપણે લખારા સમાજ નો કયા ઇતિહાસ હે?
6: માં મહાદેવજી નામ થી જાતિ લખારા હુઆ હે.
1: મહાદેવજી નામ થી જાતિ લખારા ગણીજી હે. તો મતલબ લખારા સમાજ નો કયા કોમ તો? પેલા
6: લખારા સમાજ પેલા ચૂડિયા બનાવતા હતા.
1: કાન ની ચૂડિયા બનાવતા?
6: લાખ ની ચૂડિયા બનાવતા હતા ઓર પહેરાવતા હતા.
1: અમે ચૂડિયા બનાવો કે નહીં બનાવો?
6: અમે નહીં બનાવતા ચૂડિયા.
1: કા કરો પછી?
6: અમે બસ દુકાન ઉકાન કરવાનું.
1: મતલબ રેડીમેડ ચૂડિયા લાવો?
6: રેડીમેડ ચૂડી લાવા ઓર પછી વેસા.
1: તો હવે પેલા લાખ ની ચૂડી બનાવતા? લાખ મતલબ કચ્ચી, મતલબ કોઈ માલ લાવે ને બનાવતા, ખુદ બનાવતા કે કણે?
6: લાખ જો હે પીપલ થી આવતી.
1: પીપલ થી બને હે?
6: તો પીપલ થી લાન પછી મહેનત કર ઓર પછી ગલાન ઓર પછી ચૂડિયા બનાવતા.
1: અચ્છી બાત હે, બહુ અચ્છી બાત હે. ચલો ઠીક હે. પર આપને કયો કે નો ઇતિહાસ આપ કહો કે મહાદેવજી ને આપ મનો ક્યુ મનો? અન્ય કોઈ કારણ હે?
6: હા મહાદેવજી હે જો મને પહેલા પહેલ જો જાતિ આપ ઘડી હે જો બનાવી હે તો મહાદેવજી બનાવી હે મને.
1: બનાવી જરૂર હે પર મહાદેવજી કી કણ મતલબ આપ વર્ણન મનવા લાગે કે મહાદેવજી લખારા સમાજ ને બનાય? મતલબ શ્રોતા બંધુઓ, આપણે એક માતાજી હે લખારા સમાજ રા, વણોરો નામ હે પોનીબાઈ. પોનીબાઈ ને પૂછું હું કે ભાઈ કે આપણે જો લખારા સમાજ રા હે જો મહાદેવજી ને આપ પૂજો હો તો મહાદેવજી ને આપ મતલબ ક્યુ પૂજો? મતલબ આનો કારણ કા રહ્યો? મતલબ
7: એનો કારણ હોય છે કે પાર્વતન જીને સુડો કુણ પહેરાવે
2: જી,
7: અને વાસ્તે લખારા બનાયા ઓર લખારા પછી લાખ ઘડીને હે જો પાર્વતી રે સુડો બનાયા જર પાર્વતી ને પહેરાય.
1: અને વાસ્તે આપને લખારા ક્યા કે વન ટાઈમ પાર્વતી માતાજી ને ચૂડો કુણ પહેરાવે એરી એક બાત હુઈ હતી. તો આપણે સમાજ વાળા હોછીઓ કે ભાઈ કે મો લાકરી ચૂડી પહેરાવો તો પછી લકારા સમાજ રાવે તો આજ ભી લાકરી ચૂડી આપ ભી પહેરો હો?
7: મેં લાકરી જ પહેરો, મેં દૂજી જીસે અન્ની પહેરતા.
1: બીજી ચૂડી આપ ની પહેરતા? તો અન્ય કારણ મતલબ ઓય સુવે કે ભાઈ કે આપને પાર્વતીજી રે ચૂડી પહેરાવણી હતી ઓર વન ટાઈમ કોઈ પહેરાવા વાળો કોણ જાતિ હતી તો વા એક લખારા જાતિ ધકાઈ ઓર આપણા સમાજ નો કોઈ બંધુ વણો ને ચૂડી પહેરાઈ જો આપ વણો ને મનો હો આપણા આરાધ્ય દેવ
7: મહાદેવજી છે.
1: ઠીક હે. આપણે બીજા મહેમાન ઓર હે તો મોતીલાલજી આપને પૂછું, આપણે સમાજ માં કતરીક ગોત્ર હે?
3: મોરે સમાજ માં લગભગ 36 ગોત્ર હે.
1: તો ગોત્ર નામ યાદ હે આપને કોઈ?
3: રાઠોર હે, આઠડિયા હે, લશ્કર હે, બાગડિયા હે, ચૌહાન હે, ભાટી હે, કછુઆ હે, પરિયાર હે, બાગડિયા હે.
1: મતલબ લગભગ 36 ગોત્ર હે. ચલો ઠીક હે. તો આપ ક્યાં ગોત્ર માં આવો?
3: મેં આઢરિયા ગોત્ર માં છું.
1: ઠીક હે. ચલો શ્રોતા બંધુઓ, હમે આપણે એક મહેમાન વરે હે ગૌરીશંકરજી. ગૌરીશંકરજી આપને પૂછું, આપ બતાવો કે આપણે સમાજ માં કુલદેવી કી હે?
0: बामनी माता कुलदेवी है माने
2: बामनी माता क्या मतलब कटारा बामनी माता पूजो बामनी माता अलग अलग जगह बैठोड़ी है
0: चित्तौड़गढ़ री
8: चित्तौड़गढ़ में
2: तो आपने गोत्र अनुसार माता जी पूजो या अलग अलग गोत्र में अलग अलग माता जी है
0: ने गोत्र में अलग अलग माता जी है और अलग अलग ये है सबके
2: सब और अलग अलग
0: गोत्र है
2: अलग अलग माता जी पूजो कुलदेवी खेतला जी कटारा पूजो
0: खेतला जी मंडोरा
2: हाँ ठीक है अच्छी बात है तो श्रोता बंधुओं हमें अपने मेहमान अपन ने बताया है कि भाई के अनर समाज में गोत्र अनुसार कुलदेवी और कुलदेवता पूजे है पर मेन अनर जो उत्पत्ति है लखारा समाज का जो मेन आराध्य देव है शिवजी है और शिवजी रे पूजा करे है।
9: श्रोतागणों आज का मारवाड़ी कार्यक्रम लखारा समाज के एक वरिष्ठ सदस्य जीवराज जी लखारा की स्मृति में प्रसारित किया जा रहा है। उनके परिवार के दुख में रेडियो मधुबन समस्त परिवार के साथ शरीक है। उनकी आत्मा की शांति के लिए हम सभी प्रार्थना करते हैं और अपनी भावभीमी श्रद्धांजलि अर्पित करते हैं।
2: तो हमें अपने मेहमान जीवराज जी ने पूछो हूँ कि जीवराज जी आप बताओ आपने समाज रे में कोई बच्चा रे जन्म वे तो क्या रिवाज करो
6: बच्चा रे जन्म वे जब खुशी मनावा सब गीत गीत गावा सूरज पूजा
2: ठीक है आपको भाई के बच्चा रे जन्म वे गीत वीत गाओ तो डिलीवरी वे तो क्या पियर में करावे या हावड़ा में वन करावे
6: पहली डिलीवरी तो पियर में होती है
2: पियर में वे पियर में मतलब क्या मीना में
6: ले हाथों में ले जाए
2: तो कोई रिवाज करो
6: हाँ रिवाज करो खोल होल भरावान पसे मेला गीत गीत गावान पसे मेला
2: चलो आपरे पीरे मेली अने टाबरी वो पसे लेवा जाओ कोई रिवाज वे
6: हां लेवा जा तो देखवा जाए चार छह लुगाया देखवा जावे
2: लुगाया जा के लोग भी जाए
6: लुगाया जावे आदमी भी जावे
2: वन बच्चा ने देखवा जाए
6: हां देखवा जाए पण खुशी मनावे ने कोई ले जाए टाबरन देवा हारू
2: जी
6: जी खिलौना ना ले जावे
2: ठीक है तो कोई जलवा पूजन करो
6: हां जलवा पूजन करो
2: अटे करो या वटिस
6: कुटिस करो जट
2: कोनो अटिस करे तो वन्नो खर्चो को आप दो या
6: वाला दे सब खर्चा सब वेस्ट करे
2: चलो ठीक है आपने जलवा पूजन सब हुई हमें घरे लेना हो तो कतरा टाइम बाद बच्चा घरे
6: घरे तो हवा महीना बाद लिया छह महीना लावा 12 महीने तो 12 महीना में लिया
2: चिकन वटा थी मेले
6: सुविधा अनुसार जो मेले जो लेना वहाँ कोई जबरदस्ती नहीं है फिक्स टाइम नहीं है के उन टाइम रेज ले जावा
2: ठीक है चलो आप क्यों भाई के समय आवाज लेना हो ठीक है अटे लाया पूटे कोई आपरे कोई रिवाज करो
6: हाँ अटे लाया पूछे राती जो का दाम भगवान जो है माने देवी देवता जो है गीत गीत गावा राती जो का लागे
2: अच्छा
6: आज समझे फिर उनने पछे 4-6 महीने में जड़ूलो उतारा
2: जड़ूलो तो बाद में उतारो पंती पहला जो बच्चो नैनको है घरे लायो तो एक होली रो त्योहार आवे तो का ढूंढ ढूंढ करो
6: उनमें ढूंढ करावा है समाज बंधुओं ने बुलावा और सब ढूंढ करावा
2: तो ढूंढ करो तो का रिवाज करो
6: ढूंढ तो जाओ ढूंढी रीत वे वही रिवाज
2: ढूंढ रीत वे नहीं ये तो कई जना तो भाई होंजी गावे 5 दिन पहला 10 दिन पहला आपरे
6: हाँ जी लावे
2: कौन लावे सब परिवार वाला लावे
6: परिवार वाला लावे रिश्तेदार लावे गीत गवाड़ा 2-3 दिन
2: तो वरना बच्चा नोना नोनी लेना
6: बच्चा नाना नानी भी लेना आवे ना हाँ सरदार
2: ठीक है चलो आप ढूंढिया तो होली रे दिन ढूंढो या बीजे दिन ढूंढो
6: बीजे दिन दुलड़ी रे दिन दुलड़ी दिन ढूंढो
2: तो सुबह सुबह ढूंढवा जाओ ढूंढो जगह तो ढूंढे की कन ढूंढे मतलब आप रे रिवाज का ढूंढवा रो
6: भाई मानो रिवाज तो जन हिसाब थी ढूंढे हैंग जना भेला वे
2: हैंग जना कुन समाज रा मनक भेला वे
6: बीजा भी वे हैंग वे हैंग वे पसे वो लकड़ी ले पसे लकड़ी आती वो
2: लकड़ी की कन लिए
6: हाँ एक लकड़ी बस में मेल ने पसे
2: टप्पा मारा था का बोले वे
6: का बोले वे बोले
2: चलो ठीक है मतलब कुछ बोले है और वरना बाद में उन्हें ढूंढे चलो गेरी आई अपने घरे ढूंढे किया ढूंढियो पूरे वनो का आप दो
6: हाँ उन्हें नाशास्त करावा चाय पानी पावान करा पसंद हाँ
2: चाय पानी कराओ ठीक है अच्छी बात है के ढूंढियो पुटे चाय पानी पिलावन वन मिलो तो वे कोई दक्षिणा वन को देता है समाज रे हिसाब से कोई देता
6: है समाज में जो बंदियोड़ो है वो देवा परा हो हवा हो रुपया देता
2: तो लड़का वे तो कतरा दियो लड़की वे तो कतरा दियो
6: सब एक समान ही राका मातो हवा 100 रुपया पर दा हम चाहे लड़की हो चाहे लड़का हो
2: पियोन में खाए पर या समाज रे में बेड़ा रखे
6: वे पर से हैं मिलने गुड लाने बाटे और खुशी मनावे
2: ठीक है अत्रो को हम तो वो को ढूंढियो वणिन बच्चा ने पगे लगावा जाओ
6: उठो होली
2: होली थोने पगे लगावा जाओ कि नहीं जाओ
6: होली थाने आंद्रा पगे लगावा जाओ
2: आंद्रा कतरी बजे मतलब चार एक बजे
6: चार पांच बजे
2: पगे लगावा जाओ तो सब बेला मले मेहमान जाओ
6: हाँ सब बेला है रिश्तेदार में वे गीत गाता हुआ जाए
2: ढोल नगाड़ा हाथी जाओगा
6: हाँ ढोल रहा हाथी जावा
2: अच्छा
6: हाँ
2: तो वणी ने दूल्हा ने नैन का टाबर ने दूल्हा चिकन बनावे तो कौन उपाड़े ले जाए कोई मोमो ले जाए काको ले जाए
6: हाँ काको ले जाए उन्हें काको उपाड़ ले जाए पता हाँ उन्हें होली रे फेरा फेरे और पस उठे नाले सड़ावे नाले सड़ा हैं मिठाई वाटे वाट ने खा पीन पसे ढोलती पासा आवे
2: ठीक है आपके वो लड़का ने तो फेरा खबराया छोरी वे तो वणी ने पसे की गन करो
6: छोरी ने तो वे तो पगे लगावा सिर्फ पगे हाँ पगे लगा टीकी लगाना वाला
2: चलो ठीक है आपने समाज में मुँह क्यों रही हो कोई बच्चा रहा जन्म वे जिगन मुँह पूछियो तो मैं लड़की वे तो आपका खुशी मनाओ
6: लड़की जो लड़का रे वे खुशी मनाओ वो लड़की रे मनाओ
2: भाई कोई मनक क्या ना छोरा वे तो लाडू पोटा छोरी वे तो का वे छोरी तो लाडू
6: मानता मानता एडी रिवाज नहीं है मानता टे छोरी हो चाहे छोरा हो हैंग आने लाडू बाटा
2: अच्छा मतलब अपने समाज रे में लड़का लड़की समान है मतलब
6: समान है
2: और लड़की वे तो भी खुशी मनाओ और लड़को वे तो खुशी मनाओ चलो बहुत अच्छी बात है और अच्छा रिवाज है अपने समाज रहा कि और भी अपने अनोर समाज रे बारे में बात करे आपको एक छोटो सो ब्रेक लो हूँ ब्रेक के बाद में फिर आपको अनोर समाज रे बारे में बात कर रही हूँ आप सुन रहा हो रेडियो मधुबन सुनता रहो मुस्कुराता रहो

0: श्रोता बंधुओं अन गीत रे बाद में हमें अपने लकारा समाज रा बंधु है जीवराज जी, उन्होंने पूछो हो कि आपरे समाज रे माए बालिका शिक्षा ने कतरो महत्व है।
1: माने समाज में बालिका शिक्षा में तो समाज में अतरो महत्व नहीं है।
0: बच्चों ने आपरे समाज में नहीं बनावता?
1: बनावा, इच्छा अनुसार बनावा, अतरो ज्यादा महत्व नहीं है।
0: क्यों नहीं बनावता बच्चियों ने?
1: बच्चे ने बनावा, जो बनवा है उन्हें बनावा।
0: आज तो सरकार खूब मतलब बच्चियों वास्ते योजना वाला ही है कि बच्चियों ने अगर आपो आठवीं बने तो साइकिल दिए, अने बाद में नवी पास वेन जाए तो बस लैपटॉप मिले, दसवीं पास करे ग्यारहवीं बजे पांचवी वा कॉलेज में जाए तो वहीं ने फिर एक स्कूटी दिए, तो बच्चे आप बच्चियों ने क्यों नहीं बनावता?
1: क्यों नहीं बनावता का बच्चे पढ़ती नहीं।
0: क्यों बच्चियों क्यों नहीं पढ़ती?
1: क्यों नहीं पढ़ती? ना दिमाग नहीं होता अतरो, अतरो दिमाग में वो विकसित नहीं होती, अनवास्ते तो पढ़वा में थोड़ी वा कमजोर रहे, कमजोर रहवाती है आप से कम बने।
0: माँ बाप अगर वनी ने बच्ची ने प्रेरित करीला तो क्यों नहीं बच्ची बनी?
1: माता पिता अगर बनावा चाहे तो बन सके, बनावे। जो होशियार बच्ची वे और वो बननी चाहे तो वो बना सके और बने।
0: चलो ठीक है, हमें बीजा अपने मेहमान है गौरी शंकर जी, आपने पूछूंगा आप रो अनमे का कहना है बालिका शिक्षा रे बारे में।
2: बालिका रे जो भाई साहब की वो सही है।
0: अच्छा,
2: और जो बुद्धिमान बच्ची वे उन्हें तो बढ़ावा ही जाओ।
0: जो कम बुद्धि रे तो वणी नहीं बढ़ावता?
2: कम बुद्धि तो फेल बार बार फेल वे उन्हें पता का बढ़ावा
0: फेल की कण वे, मतलब आप तो वणी बनावे हो प्रेरित करे हो वणी ने तो इस तो बनी लावा।
2: वो तो ठीक है, बाकी आगे छोरी इच्छा वे के मारे बढ़नो है आगे तो उन्हें बनावा, नहीं तो नहीं बनावता।
0: चिरे इच्छा ऊपर है, मतलब आप बच्ची कह तो बनावा नहीं तो नहीं बनावता। चलो ठीक है, अपने बीजा मेहमान है मोतीलाल जी, आपने पूछो कि आप बताओ कि बालिका शिक्षा के बारे में आपका क्या विचार है?
3: अपने तो विचार है कि ज्यादा से ज्यादा बच्चे पढ़े, पढ़वाती का वैसा के नॉलेज भी आवे सा
4: जी।
3: इन जमाना में जनरल नॉलेज बहुत जरूरी है सा
4: जी।
3: कंट हमारा का चीज वे
4: जी।
3: वो बच्चों ठान नहीं वे तो
4: ठीक है,
3: तो ज्यादा पढ़वाती दिमाग विकसित वे तो बच्चों होशियार वे तो अपने इस कॉम में आवे
4: जी।
0: वो आपने पूछू आपकी बच्ची भी शायद कॉलेज बने रही है तो आप भी तो बनावा रही आवनी ने?
3: हाँ सर, फर्स्ट ईयर में है सर कॉलेज।
0: तो वन बच्ची ने तो कोई तो आपने मैंने बनावा रहा कोई भविष्य हो चुकी होगी अन बच्ची ने बनावे मो ओ बनावे हो
3: अन में का वे सा बच्चों अच्छी बने अन में का वैसा के अपने दो फायदा वे
4: जी।
3: दो फायदा के वैसा के मान लो के ब्याह करवा बाद में घर वाला कमान नहीं दे तो बच्ची नौकरी तो लागे तो वह तो कमाए खा सके सा।
0: आप पर क्या बारे मतलब कि बच्ची अगर बनेला तो वरना भावी जीवन ने भी तारे हके।
4: हाँ सर,
3: कौन रही मोहताज में नहीं वे,
0: मतलब उस कहना कि बच्ची ने अगर पगो माता उभी करो बनाई करावेन तो कम से कम वह मतलब करनी मोहताज नहीं रहे। ठीक है, अच्छी बात है, पर आज समाज में आपको देखो हो कि अगर एक बच्ची ने बनाओ तो वह एक परिवार ने बे परिवारों नाम रोशन करे, अन्य बारे में आपका कहना चाहो?
3: आप बच्चे ने बनाओ समय
0: तो मतलब आप रो कहना मुँह आपने इस कहूँ कि एक बच्ची ने अगर बनाओ तो बे परिवार नाम रोशन करे, कि एक नहीं क्यों हावरा में रोशन करे तो पीर में भी, क्यों कोई बच्ची ने आज बनाओ तो वह बच्ची अपने हावरा में जानी भाई कन बेटी है भाई फलोना जी री बेटी है, तो वरना मतलब बच्ची ने बनावनी जरूरी है। मैं श्रोता बंधुओं बालिका शिक्षा बारे में आनंद पूछियो, हमें पूछो दहेज प्रथा आपरे समाज में है या नहीं?
1: देश प्रथा माने में नहीं है, मान समाज में देश प्रथा नहीं है।
0: चलो अगर देश दे तो खराब है रिवाज का अच्छो है?
3: देश देवा तो खराब ही जैसा एक तरह जैसा वो कही है कि वो झगड़ा रो माहौल रहा सा के यू क्या वो तो देश कम दी दो वन चक्कर दी बच्ची ने प्रेशन करवा चालू करे
4: जी।
3: कन भी तरह थी झगड़ा चालू करे
4: जी जी।
3: वो सा देश रो थोड़ा
0: आप क्या रहा मतलब कि देश दो तो मतलब वो एक समस्या है और बच्ची ने भी परेशान करे लोग, कम दो तो तकलीफ और ज़्यादा दो तो तकलीफ। ठीक है, तो मतलब दहेज नहीं देना जो जी?
3: हाँ, दहेज नहीं देना जो सर।
0: वो तो वैसे कहूँ कि हर समाज वाला जो भी बंधु होबड़े जटे दहेज मांगे बटे बच्ची नहीं देनी जो जी?
3: हाँ, दहेज मांगे मांगन ले तो बटे बच्ची रो बहुत ध्यान थी काम करना होबड़े,
0: मतलब रिश्तो ही नहीं करना जी?
3: हाँ, रिश्तो ही नहीं करना सर।
4: ठीक है,
0: हाँ चलो अच्छी बात है। हाँ, श्रोता बंधुओं लखारा समाज री एक बहू है रेखा बहन, तो रेखा बहन ने पूछू हूँ कि जो दहेज प्रथा है तो अपने समाज में आप प्रथा रे बारे में आप रो का कहना है?
5: મારો કહેણો હે કે ઓ દેજ પતા પૂરો બંધ કર દેણો હે
0: જી ક્યું કર દેણો હે
5: ક્યુંકિ ઈર કારણ આજ ને સબ બેન બેટિયા ને ખૂબ મારે ને પીટે ને ગરબારે કર દેવે
0: સહી વાત હે આપરી તો આજ રે જો જમાના માં આપો દેખો હા કે મા બાપ કતરો ભી દીએ પર વે લેવા વાળો પેટ નહીં ભરતો તો અને બારામાં આપણે સમાજ રે લોકોના આપરો કા કહેણો હે આજ અત્રા રેડિયો પર આપને હોબળી રહ્યા હે તો આપ દેશ રે બારામાં આપ સબને કા કહેણો ચાહો
5: મારો કહેણો એ હે કે સબ આજ આજ રે ટાઈમ માં સબ દેજ બંધ કર દો ઓર બેન બેટી સહી રહેવે જો
0: અગર દેજ કોઈ માંગતો હોય તો બેટા બેટી નહીં દેણી
5: નહીં દેણી નહીં દેણી છીએ
0: ઠીક હે અચ્છી વાત હે તો આપણે શાદી હોય તો કે દેજ લેના આયા હતા
5: મેં તો લેન આવી હતી લેકિન આટું માંગ ભી નહીં કરી ઓર મારા પપ્પા યુ જ્યાદા દિયો હી નહીં તો
0: ચલો ખુશી થી મતલબ આપણે પિતાજી દીધો વો ઠીક હે પર કોઈ અગર જબરદસ્તી કોઈ માંગતો હોય કરતો હોય તો બેટે વો કોમ નહીં કરનો જોઈએ દેજ નહીં લેનો જોઈએ
5: નહીં લેનો જોઈએ
0: ઠીક હે રેખાબેન અપન બતાય હે ભાઈ કે દેજ નહીં તો લેનો હે નહીં દેનો હે
6: श्रोतागणो आज का मारवाड़ी कार्यक्रम लखारा समाज के एक वरिष्ठ सदस्य जीवराज जी लखारा की स्मृति में प्रसारित किया जा रहा है। उनके परिवार के दुख में रेडियो मधुबन समस्त परिवार के साथ शरीक है। उनकी आत्मा की शांति के लिए हम सभी प्रार्थना करते हैं और अपनी भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं।
0: ચલો ઠીક હે શ્રોતા બંધુઓ અમે ઓર અણોર સમાજ રે બારામાં આપો આગળ વાત કરો હું કે આપણે સમાજ રમાય કોઈ બંધુરી મૃત્યુ વે જાય તો કા રિવાજ કરો
1: મને સમાજ મેં જો કોઈ કની મૃત્યુ હો જાય
0: જી
1: તો ને 12 દિન મેં ઉનર લારે રોટી શાક જાતિ ભાઈ ને ખવાડો
0: ચલો હું યુ કહું કે રોટી શાક તો કરો 12 દિન ઉપર પર કન મૃત્યુ હોય તો તીસરા દિન આપ કા રિવાજ કરો
1: તીસરા દિન હમ સમાજ વાળા વેન
0: નો
1: તીયો કરા
0: તીસરો કરો
1: હા તીજો કરા ને બાલ હાલ ઉતારણ કરા
0: બાલ ઉતારો તો વન્નો કોઈ રિવાજ હોય વંદન વણીન કોઈ કે
1: ના ઉન દિન કોઈ રિવાજ નહીં માં
0: અચ્છા તો તીસરા દિન ફૂલ લેવા જાઓ
1: હા તીસરા દિન ફૂલ લેવા જાઓ
0: ફૂલ લેવા જાઓ તો ફૂલ આપ હરિદ્વાર જાઓ યા પુષ્કરજી જાઓ યા સિદ્ધપુર જાઓ કટે જાઓ
1: હા માં પછી હરિદ્વાર જાઓ
0: હરિદ્વાર આપ ફૂલ લઈને જાઓ તો ઠીક હે ફૂલ લઈને હરિદ્વાર ગયા હરિદ્વાર વને નમરી પૂજા પાઠ કરાઈ તો ઘણા લોકો રો કહેણો વે કે અગર હરિદ્વાર ગયા પુષ્કરજી ને આયા તો વનો મતલબ સફળ ની વેતી વા આપણે પુષ્કરજી પાસે આવે ને જાઓ
1: પુષ્કર માં હરિદ્વાર થી પછી પુષ્કર મોટે દર્શન કરીને પાછા આવવાનું પડે
0: હા જરૂરી હે તો આના બારામાં આપને કોઈ જાણકારી હે ક્યુ આવે પુષ્કરજી
1: પુષ્કરજી યુ આવે કે સબ તીર્થ રાજા પુષ્કર હે જો કોઈ ભી તીર્થ કરના આવે એ કટે તીર્થ કરવા જા તો પુષ્કરજી આન દર્શન નહીં કરા તો તીર્થ સફળ નહીં વે અન વજે થી ગંગાજલ જો લાવા તો વો પુષ્કરજી ગુરુ ને તમને અર્પણ કર પછી માં જનતી વો સફલ હોય
0: ચલો ગંગાજલ લેને આયા તો કતરાક મનક જાઓ
1: વો તો ઘર ઈચ્છા અનુસાર જતરા 5-7-10 જતરા વે ઉસકી ઈચ્છા તો જાતે
0: ઠીક હે જાન આયા તો વન ગંગાજલ ને કટે મંદિર અંદર મે રાખો
1: ગંગાજલ ને પછી લાલ મંદિર મે મેલા ફિર ઉન દિન જો વે ઉન દિન થી પછી મંદિર થી ઘરે લાવા
0: મંદિર થી કંદન ઘરે લાવા મતલબ
1: જિન દિન ઉન લારે કરનો વે
0: ઉન લારે મતલબ એક તો 11વો વે 11 વાર દિન તો સમજો કે તો વની પૂજા વે મતલબ ભાઈ એક તો વે બારિયારી પૂજા બીજી વે ગંગાજી ની પૂજા તો બારિયારી પૂજા કદી કરો ગંગાજી ની કદી કરો
1: હા 12 પૂજા 11વા દિન માં કરા ઓર ગંગાજી ની પૂજા 12વા દિન માં કરા
0: અગર લુગાઈ રો પૂજા પાઠ કરની હોય તો કેટલા દિન
1: માં ઉન 12 દિન ના તો કરા પૂજા ઓર ફિર 13 દિન મેં ગંગા પૂજન કરા
0: ગંગા પૂજા કરો તો ગંગા પૂજન મેં કોઈ ગંગાજલ કાઢો કા
1: હા ગંગા પૂજન મેં ફિર સબ ગંગાજલ કાઢે ગયા ઉપાડે માતા મેં
0: કલશ ઉપાડે
1: હા કલશ ઉપાડે કલશ ઉપાડને પછી કુવા માતા જાઉં ઉઠે પૂજા કરા ગંગાજલ કુવા મેં પ્રવેશ કરાવા ફિર કલશ ભરા કલશ ભરને લુગાયા માતા દેવા ફિર પછી ગાજા વાજા સાથે પછી
0: ગંગાજી ઘરે લઈને આવો એક મતલબ ધામધૂમથી કાઢો તો અનમાં કતરો ઉપયો ખર્ચ વે ઘણી ઠોકોનો હોબળો બે બે 3-3 લાખ રૂપિયા 4-4 લાખ રૂપિયા વહી જાય જરા કોઈ ગંગાજલ નીકળે તો આપણે સમાજમાં આટલો ખર્ચો
1: આટલો આટલી રીત નહીં આટલા પિયા લગાવવાની જરૂરત નહીં હે આઈ સમ એક આધો જીવન બનાવવા આઈ ઓર પછી જાતિ ભાઈને ખિલાવવા બસ ઓય આટલો જ્યાદા ને ખર્ચ કરો
0: ઠોકોણ આપો દેખો કે બે બે 3-3 દિન જીમ હાલે આપણે તો પાંચ પકવાન ની જીમ નહીં આવતી હતી.
1: પાંચ પકવાન ની કોઈ જીમ નહીં, એક એક ટાઈમ રોટી ખાવા, દાળ રોટી ખવાડા ઓર એક જાણ ગંગા પ્રસાદી કરા.
0: પ્રસાદી મે મતલબ કે પાંચ પકવાન બનાવો?
1: નહીં, પાંચ પકવાન નહીં બનાતા. માં કોઈ કોઈ બનાવે, કોઈ કોઈ પિયા વાળા આવે તો બનાવે, અને પિયા વાળા તો નહીં બનાવે.
0: એની ગુદડી એને બનાવે.
1: હા બસ, જેડી ગુદડી વેવડા કામ કરે, ગરીબ આદમી હોય તો એક જીમન બનાવ.
0: સમાજ રમાયેલા એરો કોઈ કુરતી નહીં હે સમાજ રમાય, કે જો સમાજ રો કોઈ આદમી મનતી મતલબ ડૂબી ઓડો સમાજ ખર્ચાતી મતલબ નહીં તો કોઈ આપણે સમાજમાં દેશ પતારો અત્રો કોઈ હે નહીં, કોઈ એરો કોઈ ગંગા પ્રસાદી મરતી ભોજ ભી નહીં આપણે સમાજમાં.
1: હા નહીં, મરતી ભોજ નહીં અત્રો.
0: ચલો અચ્છા રિવાજ હે આપણે સમાજરા, ઓર ધન્ય હે આપણે સમાજરા બંધુ કે આપણા જો સમાજમાં કુરૂતિઓ નહીં હે. ઓર શ્રોતા બંધુઓને કહું કે અનોરા સમાજથી અપોહી કહો કે ભાઈ કે જો ફિજુલ ખર્ચા હે, જો ભી સમાજમાં કુરૂતિઓ હે, અનોને અપોને કમ કરની જોઈએ હે. તો હમે આપણે જતરા ભી મહેમાન હે, ચાર પાંચ મહેમાન હે, અનોને સબને પૂછો હો કે ભાઈ કે આજે અપોને રેડિયો ઉપર અત્રા મને હોણે રહ્યા હે તો આપને કેરો લાગે રહ્યો હે. તો સૌથી પહેલાં જીવરાજજીને પૂછો હો કે આપને આજ રેડિયો ઉપર ખૂબ મને ખોબલે રહ્યા હે તો આપને કેરો લાગે રહ્યા હે?
1: મને રેડિયોમાં તો અચ્છો લાગે રહ્યો, ખુશી હે કે આપ મને પૂછ ઓર એડવર્ટાઈઝ કરી રહ્યા હો.
0: જી મતલબ આપને ઠીક લાગો ભાઈ આપણે સમાજના રીતિ રિવાજ રેડિયો ઉપર પ્રસારિત હુઆ હે. ઠીક હે, બીજા મહેમાન હે ગૌરીશંકરજી, ઉન્હોને પૂછો આપને કેરો લાગે રહ્યો હે?
7: હમરે સમાજ કે લીધે ખુશી કી બાત હૈ કે સબકો જાણકારી પ્રાપ્ત હો.
0: ધન્યવાદ પોલીસ વાળાને. બીજા મહેમાન હે મોતીલાલજી, મોતીલાલજી આપને પૂછું આજ આપને રેડિયો પર અત્યારે મને ખોબળે રહ્યા ઓર આજ આપણે સમાજના રીતિ રિવાજ અને રેડિયો પર પ્રસારિત વે રહ્યા હે તો આપને કેરો મહેસૂસ વે રહ્યો હે?
3: અચ્છો મહેસૂસ વે રહ્યો સા.
0: જી
3: બહુ ખુશી રી બાત હે સા, ઓર મારે સમાજ તરફ ધ્યાન રાખજો. રામ રામ સા.
0: ઠીક હે, આપ રોમ રોમ કિયા હે, અચ્છી બાત હે. ચલો બીજા મહેમાન હે ઓમ પ્રકાશજી, ઓમ પ્રકાશજી આપને પૂછું કે આપણે સમાજના રીતિ રિવાજ આજ પ્રસારિત વેર્યા હો, આજ આપણે પરિવાર આત્રા મેમ્બર ભેળા વેન સબ ખુશીથી હેંગ હોબળે રહ્યા હે, રેડિયો રો જો ઇન્ટરવ્યુ વેર્યો હે તો સબને ખુશી વેરી તો આપને કેરો લાગે રહ્યો હે?
8: મને બી ખુશી ખૂબ રહી હૈ કે મા સમાજ લખરા સમાજ રેડિયો માતે પ્રસારિત રહી હૈ.
0: તો આપ સમાજ રા વાસ્તે કા સંદેશ દેના ચાહો?
8: મેં સભી સમાજ કો યે સંદેશ દેના ચાહતા હું કે સબ દેશ વિદેશ કા સબ છોડ ઉડા કે સમાજ મે સબ એકીકૃત હો જાઓ.
0: જી આપરો કહેણો હૈ કે દેશ પ્રથા ને કમ કરની જોઈએ, કુરૂતિઓ ને કમ કરની જોઈએ, સબ એક વે જાઓ. અચ્છી બાત હે. તો અમે એક બીજા મહેમાન હે આપણે યોગેશજી, યોગેશજી આપને પૂછું કે આપણે સમાજના રીતિ રિવાજ હે આજ પ્રસારિત વેર્યા રેડિયો ઉપર તો આપને કેરો મહેસૂસ વેર્યો હે, ઓર આપણો સમાજના લોકો વાસ્તે ઓ રેડિયો ઉપર જો રેડિયોના શ્રોતા બંધુ હે વનો વાસ્તે કા સંદેશ હે?
8: મેં પૂછીએ નહીં તો કે એફએમ રેડિયો હમારે ઘર પર આયેગા ઓર સબસે હમારે સર્વે કરેંગે ઓર સબસે પૂછતાછ કરેંગે તો હમકો બહોત હી અચ્છા ભી લગા ઓર ખુશી હુઈ હે. ઓર હમ સબ જને મિલકે પહેલી બાર યે સર્વે દીધો હે હેંગોન હે. બીજી વાત આ હે કે દેશ રો કાનૂન વો ખૂબ ખતરનાક હે, દેશ મેં બહુ બેકાર કામ હે. પહેલા એક એડો ટાઈમ તો કે બચ્ચોને નહીં બનાવતા હતા. ઠીક હે, તો અમે બચ્ચોને ભણાવવાનો બહુ જરૂરી હે, શાદી કે ટાઈમ પે ભી તકલીફ નહીં આવેગી, ઉસકી પઢાઈ ભી બહુ જરૂરી હે. પહેલે સમય પઢાઈ મહત્વ નહીં હતી, અભી પઢાઈ બહુ હી જ્યાદા હે, ઓર અભી સમય દિન સે દિન બહુ બેકાર ભી હોતા જા રહા હે, બચ્ચો કો બહુ જરૂરી હે પઢાના.
6: શ્રોતાગણું, આજ કા મારવાડી કાર્યક્રમ લખારા સમાજ કે એક વરિષ્ઠ સદસ્ય જીવરાજ જી લખારા કી સ્મૃતિ મેં પ્રસારિત કિયા જા રહા હૈ. ઉનકે પરિવાર કે દુઃખ મેં રેડિયો મધુબન સમસ્ત પરિવાર કે સાથ શરીક હૈ. ઉનકી આત્મા કી શાંતિ કે લિયે હમ સભી પ્રાર્થના કરતે હૈ ઓર અપની ભાવભીમી શ્રદ્ધાંજલિ અર્પિત કરતે હૈ.
0: તો જીવરાજજી ને ફેર એક વાત પૂછું હું કે ભાઈ રેડિયો માટે જો શ્રોતા બંધુ હોબળે રહ્યા હે વણોરા વાસ્તે કા સંદેશ હે તો આપ બતાવો.
1: અન જમાના મે
0: જી
1: બચ્ચા ભૂણ જ્યાદા હો રહી હે,
0: મતલબ આપરો કેવા મતલબ કન્યા ભૂણ હત્યા જ્યાદા કરે રહ્યા લોક બેટારી ચાય મે તો વા ની કરની.
1: હા બેટારી ચા મે બહુ કરે રહ્યા જો વા ચીજ ની વેણી સહી છે ઓર કન્યા ભૂણ માથે કંટ્રોલ વેણો સહી છે.
0: જો બેટા ઓર બેટી ને પડાવણી જરૂરી હે?
1: હા બેટા ઓર બેટી ને પડાવણી જરૂરી, કેમ સમાન હક હે, સમાન હક ઉન્હોને દેનો સહી છે, ઇસલિયે બેટી ઓર બેટા મે કોઈ ભેદ રાખનો નહીં સહી છે.
0: આપને પૂછ્યું કે બેટા ઓર બેટી મે ફરક क्यों महसूस करे मनक लोग?
1: मनक बेटी और बेटी में फर्क तो यूं करे, बेटो वेतो घर कुल हलावे और बेटी वेतो हावरे जाए परी जनती वास्ते तो बेटा ज्यादा चाह करे, बेटा वे तो शादी आदि करने जाता रहे, आज से बेटी वे तो माँ बाप बीमार वे बीमार वे तो बेटी माँ बाप ने ज्यादा चाहे जो को बेटी झट दौड़ ना आवे और
0: बेटियों ने बचावनी जरूरी है।
1: बेटियों ने बचावनी बहुत जरूरी है,
0: बेटियों आज घर री रौनक वे
1: है। हाँ बेटिया आजकल घर री रौनक वे,
0: बेटी लक्ष्मी रो अवतार है।
1: हाँ लक्ष्मी रो अवतार है,
0: बेटी जन घर में वे वन घर में लक्ष्मी रो वास,
1: बेटी जन घर में रहे उनमें लक्ष्मी रो वास वे।
9: तो श्रोता बंधुओं अपने आज लखरा समाज रा रीति रिवाज आप होबलिया हों और जन्म ती लेन मरण तक जो भी रिवाज है सब होबलिया, सबरी जानकारी अच्छी मिली अपने कि अनोर समाज में लखरा अनोना क्यों किया, क्योंकि महादेव जी रा वंशज था, महादेव जी ने पूजे है अन वास्ते उन्होंने लखरा युग किया के पार्वतो जी रे चूड़ी कौन पेरावे, तो अनोर समाज रा बंधु लाख चूड़ी बनावे पेराई तो उन्होंने लखरा केवी जिया। सो तो बंधु हमें अनोर समाज में कोई ऐसी कुरुतियों भी नहीं है, तो अपन हिखनो जो जे के समाज रे में कुरुतियों नहीं है अनोरे, तो अपो भी समाज में कुरुतियों खत्म करो, देश प्रथा है अनोर समाज में नहीं है, बेटा बेटी अनोर समान हम जे है। तो श्रोता बंधुओं हमें समय रहता अपने मेहमान ने विदय देऊ हूँ और मुँह कैसी जिनकर अपनी वाणी ने विराम देऊ। आप सुन रहे हो रेडियो मधुबन, सुनता रहो मुस्कुराता।
10: नमस्कार, मैं हाकम खान आपके सामने प्रस्तुत करने जा रहा हूँ माने आवे पिया जीरी हिचकी, मारो वादी लो चितारे माने आवे हिचकी। सांस्कृतिक कार्यक्रम के लिए संपर्क करावे हमारे टेलीफोन नंबर है 9001313752, 9001313752, ये हमारे टेलीफोन नंबर है। मधुबन रेडियो की तरफ से प्रसारण किया जा रहा है राजस्थानी लोकगीत आवे माने हिचकी। हमारा संगीत कला केंद्र है जहां हमारे संगीत बच्चे सिखलाई लेते हैं। बच्चों को संगीत सिखलाई के लिए हमारे को कमाईचा खड़ताल ढोलक हारमोनियम सिखाया जाता है। तो संगीत सिखलाई के लिए सांस्कृतिक कार्यक्रम में जरूर हमारे संपर्क करें। संगीत निर्देशक हाकम खान